0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: દિનેશ નિર્વાણના સ્વરમાં આ ભક્તિગીત આપે સાંભળ્યું. સંગીત ગોવિંદ બત્રીનું હતું અને રચનાથી પરવીન દત્તાની. આ છે આકાશવાણી દમણ અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ શ્રવણ માધુરી. હવે સાંભળીએ વાણી જયરામના સ્વરમાં મીરાબાઈની આ ભક્તિ રચના. સંગીત છે પંડિત રવિશંકરનું.
1: માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

પંડિત કિરણ મિશ્રાની રચના, અનૂપ જલોટાના સ્વરમાં હમણાં જ આપે સાંભળી. સંગીત હતું શંકનીલનું. શ્રોતાઓ, શ્રવણ માધુરી કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો ભક્તિ રચનાઓ. કાર્યક્રમની હવે પછીની ભક્તિ રચના સાંભળીએ. હરિઓમ શરણ અને નંદિની શરણના સ્વરમાં સંગીત છે હરિઓમ શરણનું.

0: આ સાથે જ શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. હવે પછીનું પ્રસારણ વિવિધ ભારતી પરથી. નમસ્કાર.
1: મારી રેકોર્ડિંગ એન્જિનિયર

0: તે ક્ષેત્રમાં એક ટ્રેનર તરીકેની ભૂમિકા સુંદર રીતે ભજવી રહ્યા છે. પ્રણવભાઈ ત્રિવેદી, આપનું આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
1: ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો આ તક આપવા બદલ.
0: પ્રણવભાઈ, આપ સૌપ્રથમ શ્રોતા મિત્રોને આપનું જે બેન્કિંગ ક્ષેત્રનું બેકગ્રાઉન્ડ રહેલું છે તેની આપ વાત કરશો.
1: વર્ષ 1985માં બેન્કની નોકરી જોઈન કરવાનો અવસર મળ્યો અને 1985થી 2022 સુધી, એટલે કે લગભગ 37 વર્ષ સ્ટેટ બેન્કમાં સેવા કરવાનો અવસર મળ્યો. અને એ અવસર દરમિયાન અનેક માણસોનો જે પરિચય થયો એને હું મારું સદભાગ્ય એટલા માટે ગણું છું કે બેન્કિંગ એ એવો વ્યવસાય કે જેમાં સમાજના દરેક વર્ગના લોકો સાથે વાત કરવાનું બને છે.
0: પ્રણવભાઈ, આપે બેન્કિંગમાં કયા કયા ફિલ્ડ પર કામ કર્યું એની પણ આપ વાત કરશો.
1: બેન્કમાં હું દાખલ થયો ત્યારે શરૂઆતમાં તો કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર પણ નહોતા એ સમયે બેન્કમાં દાખલ થવાનું બન્યું. અને એ ઉપરાંત બેન્કની સામાન્ય કામગીરી સિવાય મેં સારો એવો સમય બેન્કના આઈટી વિભાગમાં, એટલે કે જ્યારે બેન્કમાં કોમ્પ્યુટરાઇઝેશનની શરૂઆત થઈ ત્યારથી બેન્કના સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના આઈટી વિભાગમાં કામ કરવાની મને તક મળી અને ઘણી બધી શાખાઓને અમે કોમ્પ્યુટરાઇઝ કરી. એ કદાચ મારી કારકિર્દીનો સુવર્ણ સમય હતો કે જેમાં અમને ઘણું શીખવા પણ મળ્યું અને અમારા થકી બેન્કિંગ સેવાઓને અમે નવી ટેકનોલોજી તરફ લઈ જઈ શક્યા, એનો એક આનંદ પણ મળ્યો.
0: પ્રણવભાઈ, એમ જે આપણે વાત કરી કે એ જમાનામાં કેલ્ક્યુલેટર પણ નહોતા અને ત્યાર પછી એક આ કોમ્પ્યુટરાઇઝેશન થયું, તો એ ટ્રાન્ઝેક્શન ફેઝમાં જે મુશ્કેલીઓ હતી તેની પણ આપ વાત કરો.
1: નવા નવા કોમ્પ્યુટર જ્યારે બેન્કોમાં આવ્યા ત્યારે ખરેખર એ સમયગાળો એવો હતો કે બેન્કના સ્ટાફ તો બરાબર છે પણ ગ્રાહકો માટે પણ એ થોડી નવી વાત હતી. પણ બેન્કિંગનું જે કામકાજ છે એ નાણાકીય ક્ષેત્રનું કામકાજ હોવાને કારણે એમાં વધારે નિયમિતતા અને ભૂલ વગરનું કામ થાય એ બહુ જ જરૂરી અને એક પ્રાથમિક શરત હોય છે. તો કોમ્પ્યુટરના આવવાથી પહેલો ફાયદો એ થયો કે ગણતરીની બાબતોમાં વધારે એક્યુરસી બેન્કિંગમાં આવી. એ સિવાય સેવાઓમાં પણ, કારણ કે એટીએમ છે, એ પછી અત્યારનું જે મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ વગેરે છે, એ બધાની પાછળ પણ આ કોમ્પ્યુટરાઇઝેશન જ જવાબદાર છે. અને નવી પેઢી કે જે 2000 પછી, એટલે કે 21મી સદીમાં જે ગ્રાહકો બેન્કિંગમાં જોડાયા છે, એ લોકો માટે આ બહુ મહત્વનો તબક્કો હતો. અને એ દરમિયાન અમને ઘણા અનુભવો થયા કે ગ્રાહકોએ એને આવકાર્યું પણ હોય, શરૂઆતમાં જેને આપણે ટીથિંગ પ્રોબ્લેમ કહી શકીએ એવા પ્રશ્નો આવ્યા હોય ત્યારે ગ્રાહકોની ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો કે આના કરતાં તો ચોપડા શું ખોટા હતા. પરંતુ ટેકનોલોજીને કારણે લેજરમાંથી કોમ્પ્યુટરમાં આવ્યા પછી ધીરે ધીરે હવે છેલ્લા 10 વર્ષથી આપણી સમગ્ર બેન્કિંગ ઇન્ડસ્ટ્રી બહુ સરસ રીતે સ્ટ્રીમલાઇન થઈ અને ટેકનોલોજીકલ મહત્તમ ઉપયોગ કરી રહી છે.
0: એટલે પ્રણવભાઈ, એમ કહી શકાય કે બેન્કિંગ ક્ષેત્રમાં એક ટેકનોલોજીકલ રિવોલ્યુશન આવ્યું જ્યાં લેજર, એકાઉન્ટ્સ અને ફિઝિકલ વર્ક હતું એને બદલે હવે સંપૂર્ણપણે મોબાઈલ અને એપ્લિકેશન બેઝડ બેન્કિંગ સિસ્ટમ થઈ ગઈ છે. શ્રોતા મિત્રો, આપણે જે વાત કરવી છે પ્રણવભાઈની એ છે કે તેમણે બેન્કિંગની સાથે સાથે લેખન અને સાહિત્યમાં પણ અભિરુચિ રાખી છે, પોતાનો આ શોખને જીવંત રાખ્યો છે અને તેમણે 3 પુસ્તકો સમાજને ભેટ આપ્યા છે. તો પ્રણવભાઈ, આપની આ સાહિત્ય સર્જનની વાત આપ જણાવો.
1: સાહિત્યની વાત છે એમાં મુખ્ય 2 વસ્તુ આવે છે એના સ્તંભ ગણી શકાય એવી, એક તો અનુભૂતિ અને બીજી અભિવ્યક્તિ. અનુભૂતિ દરેક પાસે હોય છે પણ અભિવ્યક્તિનું પ્રમાણ વ્યક્તિ વ્યક્તિ અલગ હોય છે. અને સાહિત્યનું બીજું કામ છે જે તે સમયગાળાના પ્રવાહોનું દસ્તાવેજીકરણ, એ પણ એ બહુ જરૂરી છે. અને પુસ્તકો પ્રસિદ્ધ કરવા પાછળનું એક હેતુ એ પણ હતો કે આપણા વિચારો, આપણી અભિવ્યક્તિનું દસ્તાવેજીકરણ થાય. અંગત વાત કરું તો 1981માં, એટલે કે મારી 16 વર્ષની ઉંમરે મેં મારા નાના ભાઈનું મૃત્યુ જોયું. અને એ એટલી બધી સંવેદનશીલ ઘટના હતી કે ત્યાંથી જે સંવેદનાને ધાર નીકળી એ હજી આજ સુધી એવી ને એવી રહી છે. અને એ પછીના થોડા સમયમાં જ 1985માં મારે ઘરથી દૂર, કારણ કે મારું વતન ભાવનગર અને ભાવનગરથી મારે મોરબી મુકામે બેંકમાં હાજર થવાનું થયું. તો એ સમયે સ્વાભાવિક છે કે 19 વર્ષની ઉંમર પહેલીવાર ઘર છોડ્યાનો પ્રસંગ હોય અને હોમ સિકનેસ પણ હોય, સ્વાભાવિક છે. એ સમયે મારા પિતાશ્રીએ મને ત્યાંના પુસ્તકાલયનું સભ્યપદ અપાવ્યું અને કહ્યું કે જ્યારે પણ તને સમય મળે પુસ્તકો વાંચતો રહેજે. અને એ મોરબીનો મારો જે 8-10 મહિનાનો ગાળો રહ્યો એ દરમિયાન લગભગ એ સમયના શ્રેષ્ઠ પુસ્તકો મને વાંચવાની તક મળી અને એ મારા સાહિત્ય યાત્રાનો એક ગર્ભાવસ્થા માનું છું. શબ્દ સાથેની પ્રીત, સંદાન શબ્દ સાથેનું સગપણ એ હજી આજ સુધી ચાલુ રહ્યું છે. જુદા જુદા સમયે એટલે કે પહેલી વાર પુસ્તક પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો એમાં પણ હમણાં આપણે બેન્કિંગની વાત કરીએ સંકળાયેલી છે કે બેંકના કર્મચારીઓ વિશે એવું કહેવાય કે એ લોકો પૈસાની ગણતરીઓ વચ્ચે રહેતા હોય છે એટલે એને બહુ સાહિત્ય સાથે સંપર્ક હોતો નથી. પણ મેં એવું નિરીક્ષણ કર્યું કે બેંકના કર્મચારીઓને જો એમના સુધી કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો એ વાંચતા હોય છે. અને એના માટે મેં એક અમારી બેંકમાં ગ્રીન લીફ નામની એક પત્રિકા શરૂ કરી જે એક જ A4 સાઇઝના પત્રમાં બંને બાજુ ક્યાંકથી સારું વાંચ્યું હોય કે મેં પોતે લખ્યું હોય એવું પ્રિન્ટ કરી અને દરેક શાખાના કર્મચારી સુધી હું પહોંચાડતો. પછી એ લોકોને પસંદ આવ્યું અને મિત્રોએ એવી પણ માગણી કરી આને એક પુસ્તિકા સ્વરૂપે કંઈક પ્રસિદ્ધ કરો. એટલે એ પહેલું નિમિત્ત બન્યું 2007માં કે જે મેં ગ્રીનલીફ નામથી એક નાનકડી પુસ્તિકા પ્રસિદ્ધ કરી. એ પછી તો લખવાનું પણ ચાલુ રહ્યું અને લોકોને વહેંચવાનું પણ ચાલુ રહ્યું. પણ સમય વીત્યો કારણ કે બદલીઓના દોરમાં ઘણા બધા જુદી જુદી જગ્યાએ ફરવાનું બન્યું અને લખવાનું સાતત્ય ઓછું થયું. પણ 2019માં ફરી વખત પુસ્તક પ્રસિદ્ધ કરવાનો પ્રસંગ બન્યો અને એ ચબરખી નામથી એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું જેને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ વર્ષ 2019ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કૃત પણ કર્યું.
0: પ્રણવભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સાહિત્ય પરિષદે આપના આ ચબરખીને જે એવોર્ડ મળ્યો. તો આ ચબરખી પુસ્તક છે એ નિબંધ સંગ્રહ છે કે
1: ગ્રીનલીફ અને ચબરખી બંને લઘુ નિબંધ કહી શકાય એવા સાહિત્ય પ્રકારનો એક સંગ્રહ. ખાસ કરીને માનવ જીવનને સ્પર્શતા અને સંવેદનાને સ્પર્શતા એવા વિચારશીલ લેખોનો સંગ્રહ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ પરંપરામાં ત્રીજું પુસ્તક 2025માં ગયા વર્ષે ભાવ વિભોર નામથી ત્રીજું પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું છે જેમાં પણ આ જ પ્રકારના ચિંતનાત્મક લેખો અને વિચાર પ્રેરક લેખોનો સંગ્રહ આપવાનો પ્રયત્ન કર્યો છે.
0: શ્રોતા મિત્રો, આપણે પ્રણવભાઈ સાથેની વાતચીતો ચાલુ રાખીએ. એ દરમિયાન પ્રણવભાઈ, આપની પસંદગીનું કોઈ ફિલ્મ સંગીત અથવા તો સુગમ સંગીતનું ગીત આપ જણાવો જે આપણે શ્રોતા મિત્રોને સંભળાવીએ.
1: મારા સંગ્રહમાં આમ તો ઘણા બધા ગીતો છે અને આકાશવાણી સાથેના સંપર્કો, દૂરદર્શન સાથેના સંપર્કો અને પરિવારમાં સાહિત્યના સંગીતના સંસ્કારને લીધે થોડી ઘણી ગ્રામોફોન રેકોર્ડ્સ વગેરે પણ સંગ્રહિત કરવાનું મને એક શોખ છે. પરંતુ ગુજરાતી સુગમ ગીતની વાત કરીએ તો રાવજી પટેલ લિખિત મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ રચના છે અને એ ભૂપેન્દ્રજીએ ગાય છે બહુ સુંદર અવાજમાં અને એ ગીતને એ રચનાને અનુરૂપ અવાજમાં એ પ્રેક્ષકોને સાંભળવું ગમશે.

0: શ્રોતા મિત્રો, પ્રણવભાઈ સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ. બેન્કિંગ ક્ષેત્રની કારકિર્દી, સાહિત્ય સર્જન અને તેની સાથે સાથે પત્રકારિત્વ જેવા વિષયમાં પણ તેમણે સમાજને પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરેલું છે. જર્નાલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે. તો આંકડાઓ અને શબ્દો અને તેની સાથે સાથે આ જર્નાલિઝમ, તો આ જર્નાલિઝમ ક્ષેત્રમાં આપની મનપસંદ પ્રવૃત્તિની વાત આપણે શ્રોતા મિત્રો સાથે કરીએ.
1: આમ તો પહેલું પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે એવું થયું હતું કે આ પુસ્તક પ્રસિદ્ધિ છે અને પુસ્તક

0: આમ પણ એ માસ કોમ્યુનિકેશન એટલે સામૂહિક સંદેશા વ્યવહારનું એક અગત્યનું સાધન બની રહે છે. છાપેલો અક્ષર છે આમ પણ લોકો સુધી પહોંચતો હોય છે. તો એ અર્થમાં જ્યારે પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે આ ક્ષેત્રનો કોઈ અનુભવ નહોતો, અને એ દરમિયાન મને એક બે મિત્રોએ એવું સૂચન કર્યું કે તમે આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું જ છે તો એની વિશેની જે કંઈ થિયરી છે, એની વિશેની બીજી વિગતો છે, એની વિશેની જે કંઈ વિશેષતાઓ છે એ તમારે જાણવી હોય તો તમે પત્રકારિતાનો અભ્યાસ કરો. અને એ સૂચન મને ગમ્યું પણ કારણ કે એ મારી પ્રવૃત્તિને અને પ્રકૃતિને અનુકૂળ હતું. એટલે મેં રાજકોટમાં જર્નાલિઝમનો કોર્સ પણ કર્યો, ડિગ્રી પણ મેળવી, અને એ પછીના ચારેક વર્ષ પછી એમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું, જેનાથી જગતના પત્રકારિતાના અને છપાયેલો અક્ષર એ જે ક્રાંતિ કરી શકે છે એની ઘણી બધી સમજ મારામાં વિકસી.
1: પ્રણવભાઈ, પત્રકારિત્વની યાત્રામાં આપને જે અનુભવ થયા તેની આપણે વાત કરીએ તો કયા કયા ક્ષેત્રના માણસો સાથે ઇન્ટરવ્યુ થયા, કોલમ શબ્દ દેહ આપ્યો તેની આપણે વાત કરીએ?
0: ઘણા બધા મિત્રોને મળવાનું થયું, એ કરતાં પણ સાહિત્ય સંગીત એ ક્ષેત્રની કેટલીક એવી વ્યક્તિઓને મળવાનું થયું જેણે મારા ઉપર બહુ લાંબી છાપ મૂકી છે. એમાં મુખ્યત્વે વાત કરું તો પદ્મશ્રી ડૉક્ટર પ્રવીણ દરજી સાહેબ કે જેઓ નિવૃત્ત થયા પછી હાલ લુણાવાડામાં છે, અને એમણે 158થી વધુ પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે. નિબંધો છે, કવિતાઓ છે, સાહિત્યના અન્ય પ્રકારોમાં વિવેચન વગેરે પણ છે, સંશોધન લેખો પણ છે, એમને મળવાનું બન્યું છે. એ સિવાય ગુણવંતભાઈ શાહ, આપણા એક મૂર્ધન્ય સાહિત્યકાર અને લોકપ્રિય સાહિત્યકાર, એમની સાથે પણ ગોષ્ઠી કરી એમનો ઇન્ટરવ્યૂ લેવાની પણ તક મળી છે. અને એ ઉપરાંત તુષારભાઈ શુક્લ અમદાવાદમાં જે લોકો, એમને પણ હમણાં પદ્મશ્રી મળ્યો છે. એ સિવાય પદ્મશ્રી ડૉક્ટર સુધીરભાઈ શાહ કે જેઓ જાણીતા ન્યુરોલોજિસ્ટ છે, એમનો ઇન્ટરવ્યૂ કરવાની પણ તક મળી. તો વિવિધ ક્ષેત્રોના આવા વ્યક્તિઓને, હમણાં જેમનું દેહાવસાન થયું એ પદ્મશ્રી ડૉક્ટર જોરાવરસિંહ જાદવ, એ જાદવ સાહેબનો પણ ઇન્ટરવ્યૂ એમની લોકકલાના, એમના સંશોધનને, એમની સમર્પિતતાના અનુસંધાને લેવાનું બન્યું હતું. એટલે આવા વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓ સાથે ઇન્ટરવ્યૂના બહાને ઘણી બધી વાતો કરી અને એમના ક્ષેત્રની વિશેષતાઓ અને એમના ક્ષેત્રની નું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરેલો.
1: પ્રણવભાઈ, આ બધા ઇન્ટરવ્યુસ છે એ માત્ર જેને આપણે કહીએ કે સાહિત્ય સાથે તો ખરા જ, પરંતુ એને પોડકાસ્ટ ફોર્મેટમાં રજૂ કરો છો કે નહીં?
0: મારી એક મેં યુટ્યુબ ચેનલ પોડકાસ્ટ માટે શરૂ કરી, એને નામ આપ્યું છે એનલાઇટનિંગ માઇન્ડ્સ વિથ પ્રણવ ત્રિવેદી. એમાં આ બધી વ્યક્તિઓ સાથેના અનુભવો, વાતચીતો ઉપરાંત સંસ્કૃત સાહિત્ય વિશે, સંસ્કૃત શબ્દકોશનો આધાર લઈને સંસ્કૃતના શબ્દો, કેટલાક રોચક શબ્દો હોય છે કે જેની વ્યુત્પત્તિ એટલે કે વિકાસ, આપણે બોલાતા શબ્દો છે એ ક્યાંથી આવ્યા છે એ જાણવાની જેને રસ પડે એના માટે
1: તેનો ઇતિહાસ,
0: એનો ઇતિહાસ, શબ્દોનો ઇતિહાસ, સંસ્કૃત શબ્દોનો ઇતિહાસ, ખાસ કરીને 100 વર્ષ પહેલાં છપાયેલા એક શબ્દ ચિંતામણી નામના સંસ્કૃત ગ્રંથના આધારે કક્કાના ક્રમમાં એક પોડકાસ્ટમાં ક ઉપરના શબ્દોની વાત કરી, બીજામાં ખ ઉપરના શબ્દોને એવી રીતે આખો કક્કો પૂરો કરીને પણ એ યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો છે. તો આ પણ એક જિજ્ઞાસુઓને ગમે એવી વાત એમાં બની શકી. એ સિવાય પણ કવિતાઓ, બીજા પુસ્તકો, પુસ્તક સમીક્ષાઓ, એ વિષય પણ એનલાઇટનિંગ માઇન્ડ્સ વિથ પ્રણવ ત્રિવેદી નામના મારી પોડકાસ્ટ ચેનલમાં મૂકેલા છે.
1: પ્રણવભાઈ, જેમ આપણે વાત કરી કે એક મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી છે, લેખક, પત્રકાર, હવે સાહિત્ય ક્ષેત્રમાં પણ આપે વક્તા, ઓરેટર તરીકે એક ઉત્તમ રોલ નિભાવ્યો છે, તો આને ક્ષેત્રની થોડીક આપણે વાત કરીએ.
0: વાતો કરવી, આમ તો વ્યક્ત થવું, વ્યક્તિ શબ્દ જ આપણી પાસે વ્યક્ત થવા ઉપરથી આવ્યો છે. એટલે એની પ્રકૃતિ મૂળભૂત રીતે શેરિંગની, વહેંચવાની પ્રકૃતિ છે. સિવિલાઇઝેશનની શરૂઆત જ કદાચ વહેંચવાથી થઈ હશે, શેરિંગથી થઈ છે. કારણ કે એ પહેલાં તો જ્યારે પ્રાણી અવસ્થામાં કે આદિ માનવ અવસ્થામાં માનવ હશે ત્યારે એણે વહેંચ્યું નહીં હોય, પણ પોતાના પૂરતું એકઠું કર્યું છે.
1: એટલે જ્યારે આ વ્યાખ્યાયિત નથી થયું વહેંચવું અથવા શેરિંગ, ત્યાર પહેલાથી આ પ્રવૃત્તિ ચાલી આવી રહી છે.
0: જી જી. અને વક્તવ્યની વાત છે તો ઘણા બધા જુદા જુદા પ્રસંગોએ વક્તવ્ય જુદા જુદા વિષય ઉપર, ખાસ કરીને સાહિત્યને લગતા વિષય ઉપર આપવાનું થયું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશને પણ મને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તક આપી છે કે ત્યાં હું પબ્લિક રિલેશન, ખાસ કરીને બેન્કિંગ અને બેન્કિંગ સિવાયના બીજા ક્ષેત્રો કે જ્યાં પબ્લિક રિલેશન

0: શ્રોતા મિત્રો, સહિયારના આંગણે આપણે આજે વાતચીત કરી રહ્યા છીએ પ્રણવભાઈ ત્રિવેદી સાથે. મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી ધરાવતા પ્રણવભાઈએ પોતાની વિગત રજૂ કરી. સાહિત્ય બાબતના આપના જે અનુભવો, ખાસ કરીને વિવિધ વિષયના વ્યક્તિઓ, એક્સપર્ટ્સ, તેમની સાથેની મુલાકાતોમાંથી આપને શું જાણવા મળ્યું, શું શીખવા મળ્યું? શેરિંગ તો છે જ, પણ એક આપણે જીવનમાં લાઈફ લોંગ લર્નિંગ એક્સપિરિયન્સમાંથી પણ આપણે પસાર થઈ રહ્યા હોય છે, તો આપ તેની વાત કરીએ.
1: ઘણા વર્ષો પહેલા એક શહેરમાં રક્તદાન પ્રવૃત્તિ સાથે જોડાવાનું બન્યું અને બાળપણથી ભાવનગરના વ્યક્તિ વિશેષ શ્રી માનભાઈ ભટ્ટની રક્તદાન પ્રવૃત્તિઓથી વાકેફ હતો. એટલે જ્યારે મેં પોતે રક્તદાન પ્રવૃત્તિઓમાં જોડાવાનું શરૂ કર્યું ત્યારે મને એક એવું લાગ્યું કે મારે માનભાઈ ભટ્ટના આશીર્વાદ લેવા જોઈએ. એટલે મેં એમને એ સમયે પત્ર લખ્યો અને માનભાઈ ભટ્ટે તરત જ સરસ જવાબ પણ આપ્યો ને એમાં એમણે જે વાત કહીને એ આજે પણ મેં મારી હથેળીમાં હું લખીને રાખું છું, એમ કહું તો ચાલે. એમણે એવું સરસ કહ્યું કે હું જે કંઈ સારી પ્રવૃત્તિ કરું છું એ ઈશ્વરનો કાસદીઓ બનીને કરું છું. આ જ વાત ગુણોદભાઈ શાહે જુદી રીતે કહી છે કે સાહિત્ય કે કળાનું કોઈ પણ સ્વરૂપ એ ઈશ્વરની ટપાલ છે અને સાહિત્યકાર એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે આ મારું રચેલું છે કે મારી ઓનરશિપ છે, મારી માલિકીનું. કળાનું કે સાહિત્યનું કે સંગીતનું કોઈ પણ સ્વરૂપ છે એ ખરેખર ઈશ્વરની ટપાલ તરીકે આવતું હોય છે. એક આપણા ચિંતક ખલીલ જિબ્રાને એવું કહ્યું છે કે બાળકો તમારા માંથી નથી આવતા, તમારા મારફત આવે છે. એટલે કે બાળકોનું પોતાનું જે અલગ અસ્તિત્વ છે અને એ જ વસ્તુ અહીં સાહિત્યને પણ લાગુ પાડી શકાય કે સાહિત્ય કે કલાનું કોઈ પણ સ્વરૂપ એ કોઈ વ્યક્તિમાંથી નથી આવતું, વ્યક્તિ મારફત આવે છે. એટલે ખરેખર આ બધી વસ્તુઓ ઈશ્વરની ટપાલ વહેંચવા જેવી પ્રવૃત્તિઓ છે એવું મને આટલા ત્રણેક પુસ્તકો પ્રકાશિત કર્યા અને 30 વર્ષના વાંચન પછી મને એવું લાગ્યું છે કે આપણને ઈશ્વરે કે પ્રકૃતિએ કોઈ સારી વસ્તુ સમાજ સુધી લઈ જવા માટે નિમિત્ત બનાવ્યા છે,
0: એક એજન્ટ બનાવ્યા છે.
1: અને આ જો ભાવના દ્રઢ રહે ને તો આપણા થકી અપાતું સાહિત્ય વધુ સાત્વિક, વધુ સત્વશીલ અને વધુ ઉપયોગી સાબિત થશે. અહીં મને શ્રી સુધીરભાઈ દેસાઈ, આપણા એક બહુ સારા જૂના લેખક હતા, એમનું એક વાક્ય યાદ આવે છે. એમણે મને મારી એક રચનાના અનુસંધાને કહ્યું હતું કે સાહિત્ય છે હંમેશા હકારાત્મકતા પ્રગટ કરતું હોવું જોઈએ. તો સત્વશીલ સાહિત્યની પૂર્વ શરત એ છે કે એ ઈશ્વરની ટપાલ તરીકે આપણે એને ટ્રીટ કરીએ.
0: પ્રણવભાઈ, આ બેન્કિંગની કારકિર્દી સાથે સાથે જે આપણે કહીએ લેજર, એકાઉન્ટ્સ, કેલ્ક્યુલેટરના જમાનામાંથી કોમ્પ્યુટર અને ત્યાર પછી અત્યારનું હાલમાં મોબાઈલ અને એ કોમ્પ્યુટર બેઝ ટેકનોલોજીથી બેન્કિંગ ઓપરેશન્સ, ત્યાર પછી એ બધી એક જેને કહે ને આંકડાઓની માયાજાળ થઈ, આંકડાઓમાં જ જીવવાનું, તેમાંથી સાહિત્યની સાથે સાથે તમે તમારી શોખ યાત્રા ચાલુ રાખી, અભિરુચિ ચાલુ રાખી, સર્જનની પ્રક્રિયા પણ ચાલુ રાખી. અને હવે આપણે એક જે વાત કરવાની છે એ એક ટ્રેનર તરીકે, જે આપ જનસંપર્કનું ક્ષેત્ર હોય કે પછી કોમ્યુનિકેશન સ્કિલ, સંવાદ કલા હોય, આ બંને ક્ષેત્રમાં આપ ટ્રેનર તરીકે પણ કાર્યરત છો, તો આપ સાહિત્ય સહિયરના આંગણે આ બંને સ્કિલની વાત કરીએ.
1: ગાંધીજી વિશે એવું કહેવાય છે કે એને લખાયેલા

0: દરેક પત્રોનો જવાબ આપતા. એટલે આ વાતમાં કોમ્યુનિકેશન કેટલું મહત્વનું છે એની ચાવી છે, સંવાદ, કોમ્યુનિકેશન. અને ઘણી બધી સમાજમાં ઘણી બધી ઘટનાઓનું આપણે તટસ્થ નિરીક્ષણ કરીએ તો એવું લાગે કે અહીંયા જો આ કોમ્યુનિકેશન થઈ ગયું હોત તો કોઈ દુર્ઘટના નિવારી શકાય હોત. દરેક ફિલ્ડમાં તમે વિમાની દુર્ઘટનાની વાત કરો તો એમાં પણ કંટ્રોલ રૂમ અને વિમાન વચ્ચેનો સંપર્ક ખોરવાય છે ત્યારે જ કોઈ દુર્ઘટના બને છે. એટલે સંવાદ એ અત્યંત મહત્વનું અને અત્યંત જરૂરી, શ્વાસ પછીની કદાચ બીજી પ્રાથમિકતા હોય તો એ સંવાદની છે.
1: એટલે એ તો જ્યારે નવજાત શિશુ પૃથ્વી પર અવતરણ કરે ત્યારે પણ એ ભલે કદાચ બોલી શકતો ન હોય પરંતુ એ માતા સાથે તેનો સંવાદ સતત ચાલુ જ હોય છે. તો પ્રણવભાઈ, લોકસંપર્કના ક્ષેત્રમાં જે આપ ટ્રેનર તરીકે કામગીરી કરી રહ્યા છો તે આપ જણાવો.
0: જનસંપર્ક એ આજના ઝડપથી વિકસતા જતા અને દોડતા રહેતા સમયમાં જનસંપર્ક એવી ચાવી છે કે જેનાથી ઘણા બધા તાળા ખુલે છે. સંસ્થાઓમાં તો જનસંપર્ક અધિકારીઓ હોય છે જે એની ફરજો પ્રમાણે કામ કરતા હોય છે, પણ જનસંપર્ક એક એવું માધ્યમ છે અને દરેક વ્યક્તિ માટે જરૂરી છે. હું તો એટલે સુધી કહું છું મારા વક્તવ્યમાં કે જનસંપર્ક છે એ વ્યક્તિને વૃદ્ધ થવા દેતી નથી. જે લોકો અળતા મળતા સમાજમાં ફરતા રહે છે અને સૌને મળતા રહે છે, કારણ કે પુસ્તકો વાંચવાથી તમને જ્ઞાન મળશે પણ માણસોને વાંચવાથી સમજણ મળશે, અને આ સમજણ જે છે એ જ તમને જીવન વિકાસનો માર્ગ બતાવે છે. એટલે જનસંપર્કનું કામ માત્ર સંપર્કનું નથી પણ એ સંપર્કને પોતાની સમજણના વિકાસમાં, પોતાની દ્રષ્ટિના વિકાસમાં, પોતાની વિચાર પ્રક્રિયાના શુદ્ધિકરણમાં પણ ફેરવી શકાય. કારણ કે દરેક વ્યક્તિ પાસેથી, દરેકના ચહેરા વાંચવાથી કશુંક એવું આપણને મળે છે કે જે પુસ્તકોમાં નથી હોતું. એ દ્રષ્ટિએ પણ જનસંપર્ક બહુ મહત્વનું છે એવું મને લાગે છે.
1: પ્રણવભાઈ, કોમ્યુનિકેશન સ્કિલ છે એ પણ જનસંપર્કનો એક ભાગ જ છે, તો કોમ્યુનિકેશન સ્કિલ સુધારવા માટે આપ સમાજને કઈ રીતે પ્રદાન કરી રહ્યા છો એઝ અ ટ્રેનર?
0: કોમ્યુનિકેશન એટલે કે સંવાદ એ જેટલો સ્પષ્ટ હોય, જેમાં અનર્થની કોઈ શક્યતા ન હોય અથવા ગેરસમજની કોઈ શક્યતા ન હોય, એવો સંવાદ કે જે વધુ સ્પષ્ટ હોય, ટૂંકાણ ભર્યો હોય, એ બહુ જરૂરી છે. અને આજના સમયમાં એ એટલા માટે જરૂરી છે કે સંવાદની કલા આપણે હવે મોબાઈલ યુગમાં, ચેટિંગના યુગમાં આપણે ભૂલી રહ્યા છીએ કે સંવાદથી શું સિદ્ધ થઈ શકે. એવા સમયે સંવાદ બાબતે જાગરૂકતા કેળવવી અને એનાથી એક કેળવણી લઈ અને પછી સંવાદ કરીએ તો એના વધુ સારા ફળ આપણને મળે. એટલે હું દરેક મારા વક્તવ્યોમાં, સંવાદના પ્રશિક્ષણમાં પણ એ બહાર આપતો હોઉં છું કે વ્યક્તિથી વ્યક્તિ, વ્યક્તિથી સમાજ અને વ્યક્તિથી વિશ્વ, આ ત્રણેય સ્તરે સંવાદ બહુ જરૂરી છે, સાતત્યપૂર્ણ સંવાદ બહુ જરૂરી છે.
1: પ્રણવભાઈ, છેલ્લે આપણે વાત કરીએ આકાશવાણી સાથેના આપના અનુભવોની.
0: હું રાજકોટ હતો એ દરમિયાન અને અમદાવાદ આવ્યા પછી પણ આકાશવાણીનો સતત સંપર્ક રહ્યો છે. આ અગાઉ આકાશવાણીના અન્ય કાર્યક્રમો માટે પણ આકાશવાણીમાં આવવાનું થયું છે અને એના આટલા વર્ષોની સફર છે અને લોકોની ચાહના છે એ જ બતાવે છે કે એ આપણી સમાજ વ્યવસ્થાનું એક મનોરંજન માટે નહીં પણ માહિતી અને કેળવણી એ બંને ક્ષેત્રમાં, સમાજ જાગૃતિમાં અને સમાજના બીજા કોઈ દૂષણો કે અંધશ્રદ્ધાથી માંડીને કોઈ પણ જે નબળી બાજુ છે એ દૂર કરવામાં આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજવતું આવ્યું છે અને હજી પણ ભજવતું રહેશે જ એવી શ્રદ્ધા તો છે જ.
1: આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવવા માટે અને આપના જે લાઈફ લેસન્સ છે તે શેર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર પ્રણવભાઈ. ધન્યવાદ, નમસ્કાર.
0: ખૂબ ખૂબ આભાર અને આકાશવાણીના તમામ શ્રોતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
2: સહયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવાણીની વાતચીત. મિત્રો, સર્જક જે સર્જન કરે છે એના દ્વારા આપણે સર્જકના વિચારોને જાણી શકીએ છીએ, પણ જ્યારે સર્જક સાથે સંવાદ કરીએ ત્યારે એ સર્જનનો હેતુ, સર્જનની પાછળ રહેલી પ્રક્રિયા, સર્જકના મનોમંથનનો પરિચય પણ મેળવી શકીએ છીએ. આશા રાખું છું કે આજની આ મુલાકાત આપને ચોક્કસથી ગમી હશે. અને હવે સ્ટુડિયોની ઘડિયાળ કરી રહી છે ઇશારો કાર્યક્રમ સમાપ્તિનો. ફરી મળીશું કોઈ નવી વાત સાથે, નવા વિચાર સાથે. આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આવજો, ફરી મળીશું. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abad @gmail.com.

કલ્યાણી કૌઠાડકરના સ્વરમાં દિનેશ પાઠક અને દિનેશ ડુંગરેની રચના આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત બાદ ઓમાન પહોંચ્યા. મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા 7 સભ્યોની સમિતિની રચના. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી. અને મહિલા ક્રિકેટ ટીમની આજે યજમાન ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાત બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. શ્રી મોદી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ચર્ચા કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે, જેમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. શ્રી મોદી અગ્રણી વ્યાવસાયિક અને રમતગમતની હસ્તીઓ સાથે પણ વાતચીત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत के लिए ऑकलैंड पूरी तरह तैयार है. यहां बसे भारतीय समुदाय के साथ साथ स्थानीय न्यूजीलैंड वासी भी पारंपरिक माओरी अभिवादन किया ओरा मोदी कहकर उनका स्वागत करने को उत्सुक हैं. महिलाएं, युवा, उद्योग जगत के प्रतिनिधि, शिक्षाविद और विभिन्न सामुदायिक संगठनों के सदस्य इस यात्रा को भारत और न्यूजीलैंड के संबंधों में एक नए अध्याय की शुरुआत मान रहे हैं. उनका विश्वास है कि प्रधानमंत्री मोदी की यह यात्रा व्यापार, शिक्षा, निवेश, खेल और सांस्कृतिक सहयोग को नई गति देगी. मंजू मीना, आकाशवाणी समाचार के लिए ऑकलैंड, न्यूजीलैंड से.
0: ઓસ્ટ્રેલિયાની મુલાકાતના અંતિમ દિવસે શ્રી મોદીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા એંગસ ટેલર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, શિક્ષણ, ભારત પ્રશાંત સુરક્ષા, રોકાણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત ભારત ઓસ્ટ્રેલિયા સંબંધ માટે દ્વિપક્ષીય સમર્થનની પુષ્ટિ કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ઓમાન પહોંચ્યા છે. ઓમાનના વિદેશ મંત્રાલયના મહાનિદેશક શેખ અહેમદ અલમસ્કરીએ તેમનું સ્વાગત કર્યું હતું. ડોક્ટર જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસની મુલાકાતે છે. ઓમાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના સત્તાવાર અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈએ બ્રસેલ્સમાં 3 ભારત યુરોપિયન યુનિયન વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં હાજરી આપશે. ડોક્ટર જયશંકર યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે પણ વાતચીત કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે

0: રાજ્ય માટે સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વમાં 7 સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી. ગઈકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે ભારતના બંધારણમાં સમાવિષ્ટ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો અનુસાર દરેક રાજ્યએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વિચારવું જોઈએ. આ સમિતિ આગામી 6 મહિનામાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કરશે, જેના આધારે સરકાર આગામી શિયાળુ સત્ર દરમિયાન નાગપુરમાં વિધાનસભાના બંને ગૃહો સમક્ષ સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે. સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યારબાદ ગુજરાતે પોતાનો યુસીસી કાયદો પસાર કર્યો હતો, જ્યારે આસામ યુસીસી કાયદો પસાર કરનાર ત્રીજું રાજ્ય બન્યું હતું. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે સરકાર E85 ઇંધણ લાવવાની યોજના બનાવી રહી છે, જે પ્રમાણભૂત E20 પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું હશે. તેમણે કહ્યું કે E85 ફક્ત ખાસ વાહનો માટે જ ઉપલબ્ધ રહેશે, જે વાહનો આ ઇંધણ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથેની પ્રત્યક્ષ મુલાકાતમાં શ્રી પુરીએ કહ્યું હતું કે વ્યાપક બાયોફ્યુઅલ નીતિનો બચાવ કરતા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી એન્જિન અને વાહનને નુકસાન અંગેની ચિંતાઓને તેમણે ફગાવી દીધી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના રાષ્ટ્રીય રાજમાર્ગના કામની સમીક્ષા કરી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવ સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી ગડકરીએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે માર્ગોના જોડાણમાં આવતી જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરીની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાના ગુજરાત મોડેલ અંગે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગુજરાતના જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી. વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનની માહિતી પણ મેળવી, સાથે જ તેમણે સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ સંબંધિત વિભાગને સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કાર્ય માટે સજ્જ રહેવા સૂચના આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સતત બીજા વર્ષે સ્વચ્છ ઉર્જાએ દેશની વીજળીની માંગ 50% વધુ પૂર્ણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે 6 જુલાઈએ 50.2% વીજળી પુરવઠો નવીનીકરણીય સ્ત્રોતમાંથી આવ્યો હતો, જે ભારતની સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમની વધતી જતી શક્તિ અને વિશ્વસનીયતાનો પુરાવો છે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર જોરામ અનિયાએ નવી દિલ્હીમાં યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ સિન્થિયા મેક્રેફી અને તેમના પ્રતિનિધિમંડળ સાથે બાળકોનો વિકાસ, શાળા શિક્ષણ અને માનવ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવા માટે ચર્ચા કરી. નીતિ આયોગના જણાવ્યા અનુસાર આ ચર્ચાઓ ખાસ કરીને મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિસ્તારોમાં સલામત અને સમાવિષ્ટ શિક્ષણ, પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મકતા, શિક્ષક શિક્ષણ, વિદ્યાર્થી સુખાકારી, સાયબર સલામતી અને ડિજિટલ સુરક્ષા પર કેન્દ્રિત રહી હતી. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આજે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 3-4 દિવસમાં દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, પૂર્વી મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કાંગરા, મંડી, શિમલા, સોલન અને સિરમોરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટેનું યલો એલર્ટ આપ્યું છે, જેથી સિરમોર અને સોલન જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ ચાલુ વર્ષે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. હોકીથી શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગનું એક મજબૂત માધ્યમ બની રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: એક સદી બાદ દોનો દેશો કે ખેલ સંબંધ લગાતાર મજબૂત હો રહે હૈ. ઇસી વર્ષ ઓકલેન્ડ મેં આયોજિત FIH મહિલા નેશન્સ કપ મેં ભારતીય મહિલા હોકી ટીમ ને મેઝબાન ન્યૂઝીલેન્ડ કો હરા કર ખિતાબ અપને નામ કિયા. 100 वर्षों की इस खेल यात्रा ने यह साबित किया है कि हॉकी केवल एक खेल नहीं बल्कि भारत और न्यूजीलैंड के बीच मित्रता, विश्वास और लोगों के बीच मजबूत रिश्तों का एक सशक्त सेतु भी है। मंजू मीना, आकाशवाणी समाचार के लिए ऑकलैंड, न्यूजीलैंड।
0: હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર યજમાન ઇંગ્લેન્ડ સાથે ઐતિહાસિક ટેસ્ટ મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે રમાશે. લોર્ડ્સ ગ્રાઉન્ડ પર પ્રથમવાર મહિલા ટેસ્ટ મેચ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો આ વખતે 16મી ટેસ્ટ મેચમાં એકબીજાનો સામનો કરશે, જેમાંથી ઇંગ્લેન્ડે અત્યાર સુધી ફક્ત એક જ મેચ જીતી છે, જ્યારે ભારતે 3 મેચ જીતી છે. બાકીની 11 મેચ ડ્રો રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નિસ્વાર્થ કાર્ય એ માનવતાની સૌથી મોટી શક્તિ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિત શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે સેવા અને સમર્પણની આ ભાવનાથી પ્રેરિત થઈને દેશ દરેક નાગરિકના જીવનને સુધારવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત બાદ ઓમાન પહોંચ્યા. મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા 7 સભ્યોની સમિતિની રચના. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી. અને મહિલા ક્રિકેટ ટીમની આજે યજમાન ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.